0: ખાનગી હોસ્પિટલમાં વાસવાતે કરનાર કોરિયર કે મુકરર થયેલ ઉજરત નથી દીધી વને નોટિસ વટી હકુમત પારા મુકરર થયેલ ઉજરત તે અમલ કરાય ઇન્સાફ કર્યો વને ગુલબરસા બાડી મચ્છી જે તલાવ મેં બુડી પોત ગરી હસન સબકી મેં પંચ વગી થી સભા સબકી મચ્છી ફાડે ઘર પહોંચતે કોના में बी टेस्ट में इंग्लैंड पाकिस्तान के फतह लाइ 379 रन जो हदफ थी छो इंग्लैंड में 208 रन चाहे आउट थी वही पाकिस्तान पारा मोहम्मद अब्बास पंज खुरम विकेट 54 हैरी ब्रोक 34 अवेलियो।
1: आप सुन रहे थे GAFM नेटवर्क पर KTN न्यूज।
2: तैयारी के हो कि मटियारी की है, सुनते रहो GAFM 91.6।
3: हक कसम गीत से हैदराबाद मटियारी सिंध जो आवा।